નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ શ્રોતા મિત્રો. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આજે બુધવાર તારીખ 10 જૂન 2026, વિક્રમ સંવત 2082, અધિક જ્યેષ્ઠા જેઠ વદ દસમ. અમારા સ્ટુડિયોની ડિજિટલ ક્લોક 5:58 અને 59 સેકન્ડનો સમય દર્શાવી રહી છે. અને આજની આ પ્રાતઃકાલીન સભામાં મિત્રો, હું છું આપની રેડિયો દોસ્ત મિલવી વ્યાસ. આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. આજના દિવસની શુભ શરૂઆત કરીશું આ સુવિચાર સાથે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે વિચાર વાણી બને છે, વાણી કર્મ બને છે, કર્મ ટેવ બને છે, ટેવ ચારિત્ર્ય બને છે. માટે જ હંમેશા સારા વિચારો રાખવા.

આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર. મિત્રો, બરાબર સવારના 6 વાગ્યાનો સમય થવા જઈ રહ્યો છે. બસ થોડી જ પળોમાં આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ પ્રસ્તુત થશે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદન વાર.

0: નો સિગ્નલ. હવે શું કરીશ? ફ્રી વાઈફાઈ છે ને?
1: બુદ્ધુ સુધરી જા.
2: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ,
0: મતલબ ફ્રોડ ને કરો. બાય બાય.
2: આરબીઆઈ કહે છે,
1: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઈનાન્શિયલી સ્માર્ટ.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર. રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી. વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં એનડીએની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડ સામે માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. ઓમાના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારત એ શ્રીલંકા એને 8 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનાર બનાવ્યા છે. વિશ્વના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. તેમણે પ્રધાનમંત્રીના પરિવર્તનશીલ શાસન, વિકાસલક્ષી દેશો માટેના તેમના પ્રયાસો અને સમાવેશીઓને આર્થિક રીતે ગતિશીલ ભારત માટેના તેમના વિઝનની પ્રશંસા કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે એક પત્રમાં જણાવ્યું હતું કે આ સિદ્ધિ વિશ્વના સૌથી મોટા લોકશાહીના લોકો દ્વારા તેમના નેતૃત્વમાં વારંવાર મૂકેલા વિશ્વાસનો પણ પુરાવો છે. પાપુઆ ન્યૂગિનીના મંત્રી જેમ્સ મારાપેક વિડીયો સંદેશમાં પ્રધાનમંત્રી મોદીને રોલ મોડેલ અને નેતૃત્વનું ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક બાબતોમાં એક મજબૂત અવાજ તરીકે ઉભરી આવ્યું છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએની એક બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે તેની ઉજવણી કરવામાં આવશે. શ્રી મોદી સહિત ભાજપના ટોચના નેતૃત્વ ઉપરાંત આ બેઠકમાં એનડીએ શાસિત તમામ 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપરાંત ગઠબંધનના તમામ ઘટક નેતાઓ પણ હાજરી આપશે. આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમો, માળખાગત સુવિધાઓના કાર્યક્રમો અને 2047 સુધીમાં દેશને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાના મોદી સરકારના વિઝનની સમીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન ગુજરાતના વડનગરમાં આજે તેમના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિકસિત ભારતના વિઝનને સમર્થન આપવા માટે જનભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાંભળીએ અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी के गृहनगर वडनगर में उनकी 12 वर्षों के सफल शासन के उपलक्ष्य में आज कई विशेष कार्यक्रमों का आयोजन किया जा रहा है. इस अवसर को यादगार बनाने के लिए जिला प्रशासन द्वारा आज शाम 7 बजे ऐतिहासिक शर्मिष्ठा झील पर एक भव्य महाआरती और 10,000 दीपक जलाने की विशेष व्यवस्था की गई है. इसी के साथ प्रदेश भाजपा द्वारा प्राचीन हाटकेश्वर मंदिर में भी कई कार्यक्रमों का आयोजन किया गया है, जिसकी शुरुआत शाम 4:30 बजे स्वच्छ भारत अभियान और स्वच्छता कर्मियों के सम्मान समारोह के साथ होगी. भारतीय जनता पार्टी द्वारा राज्य भर के 18 अलग अलग धार्मिक स्थलों पर एक साथ स्वच्छता अभियान और महाआरती का आयोजन किया जा रहा है. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડો સામે માનવ અધિકારોના રક્ષણ અંગે એક બેઠક યોજી હતી. આ બેઠકની અધ્યક્ષતા કરતા એનએચઆરસીના અધ્યક્ષ ન્યાયાધીશ વી રામસુબ્રમણ્યમે સાયબર છેતરપિંડીના વધતા જોખમ અને નાગરિકોના અધિકારો અને સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. શ્રી રામસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં ભારતીયોએ સાયબર છેતરપિંડીને કારણે 52,900 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા ગુમાવ્યા છે, જેમાંથી લગભગ 8% નુકસાન ડિજિટલ છેતરપિંડીના કારણે થયું છે. તેમણે આવા ગુનાઓને રોકવા અને પીડિતો માટે નાણાં પરત મેળવવાની વ્યવસ્થામાં સુધારો કરવા માટે વ્યવહારુ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ airnews_abadને ફોલો કરશો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી બે દિવસની સત્તાવાર મુલાકાતે બલ્ગેરિયા અને ફિનલેન્ડ જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બલ્ગેરિયાની તેમની આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર ટોચના બલ્ગેરિયન નેતાઓ અને વિદેશમંત્રી સાથે ચર્ચા કરશે. બીજા તબક્કામાં ડોક્ટર જયશંકર ફિનલેન્ડમાં 14મા કુલ તરંતા સંવાદમાં ભાગ લેશે. આ સંવાદનો વિષય બદલતું વિશ્વ, વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક દ્રષ્ટિકોણ છે. ડોક્ટર જયશંકર ફિનલેન્ડના વિદેશમંત્રી અને અન્ય નેતાઓને પણ મળશે. ઓમાનના દરિયાકાંઠે એક અમેરિકન અપાચી હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરને ઈરાનની ડ્રોન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને આ હુમલામાં બે પાયલોટને બચાવી લેવામાં આવ્યા હતા. અમેરિકન હુમલા બાદ હોર્મુઝ સમુદ્ર ધુની નડીને આવેલા ઈરાની શહેરો સિરિક, મિનાબ, બંદર અબ્બાસ અને કેશ્મા આઇલેન્ડમાં વિસ્ફોટો સંભળાયા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન દ્વારા અમેરિકન હેલિકોપ્ટરને તોડી પાડવાનો અમેરિકાનો જવાબ ખૂબ જ મજબૂત અને શક્તિશાળી હતો. ઈરાને પણ આ ક્ષેત્રમાં અમેરિકન બેઝ પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા છે. ઈરાની વિદેશમંત્રી અબ્બાસ રાગચીએ જણાવ્યું હતું કે અમેરિકનના દરેક હુમલાનો જવાબ આપવામાં આવશે. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાએ 8 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 277 રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડે 101 અને કેપ્ટન તિલક વર્માએ 60 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 7 બોલ બાકી રહેતા 279 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. ભારત તરફથી અરશદ ખાન, અનુકુલ રોય, આયુષ બદોની તેમજ વિપ્રજ નિગમે 2-2 વિકેટ લીધી. ઋતુરાજ ગાયકવાડને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. ભારત એ આગામી મેચ આવતીકાલે અફઘાનિસ્તાન એ સામે રમશે. બધી મેચ શ્રીલંકાના દાંબુલામાં રમાશે, જ્યારે ફાઇનલ 21 જૂને રમાશે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. પસંદગી સમિતિએ બંને T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે સિરાજની જગ્યાએ કૃષ્ણાને ટીમમાં સ્થાન આપ્યું છે. BCCIએ જણાવ્યું હતું કે મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટે સિરાજને આરામ કરવાની સલાહ આપી છે. બેંગલુરુની સૃષ્ટિ કિરણ સતત 5 ITF જુનિયર ટાઇટલ જીતીને અને ITF વર્લ્ડ ટેનિસ ટૂર જુનિયર્સ J100 ગ્વાટેમાલામાં બીજા ક્રમે રહીને અંડર 13 ટેનિસમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની ગઈ છે. આ 39 વર્ષીય ખેલાડીએ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ITF જુનિયર રેન્કિંગમાં 357મું સ્થાન મેળવ્યું છે, જે વૈશ્વિક સ્તરે અંડર 13 ખેલાડીઓમાં સૌથી વધુ છે. તેણે માત્ર 8 રેન્કિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈને આ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીની આગાહી કરી છે. કોંકણ, ગોવા અને ઓડિશાના કેટલાક સ્થળોએ દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે. આ દરમિયાન અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક અને ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં પ્રધાનમંત્રીના સૌથી લાંબા કાર્યકાળ અને પીઓકેની સ્થિતિ અંગેના સમાચાર છે. ગુજરાત સમાચાર, નવગુજરાત સમય અને ફૂલછાપ લખે છે કે નવો ઇતિહાસ, મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા, નહેરુને પાછળ રાખ્યા. સંદેશ લખે છે કે પીઓકેમાં પાકિસ્તાનનું દમન, ગોળીબારમાં 120ના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે જોજીલા ટનલ, શ્રીનગર લેહ આખું વર્ષ જઈ શકાશે. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો અમદાવાદમાં 3 સ્થળેથી ગાયનું 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત. ઈડીનો ઘટસ્ફોટ. સાયબર ફ્રોડ માટે કંબોડિયાના કોલ સેન્ટરોમાં 5,300 ભારતીય સીમકાર્ડ એક્ટિવ. અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. 4,399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી. વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં એનડીએની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડો સામે માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. ઓમાના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકા એને 8 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 મેગાહર્ટ્ઝ. શ્રોતા મિત્રો, 8:30 સમય થઈ ચૂક્યો છે અને આ સમય છે આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જાણવાનો. તો સાંભળીએ આજની તારીખ 10/6/2026 રોજ દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ ઝરોખા અંતર્ગત. આઠ વાગીને 35 મિનિટે આપ સાંભળી શકશો અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. 8:45 સમય રહેશે કાર્યક્રમ ચિત્રલોકનો. આજ કે ફનકાર, જી હા મિત્રો, આજનો આ કાર્યક્રમ કેન્દ્રિત રહેશે અભિનેતા જીવણ પર, જે આપ સાંભળી શકશો સવારે 9:30. રાત્રિના 9:30 ફરી આજ કે ફનકાર કાર્યક્રમનું પુનઃ પ્રસારણ રજૂ થશે. દસ વાગ્યાનો સમય રહેશે શ્રોતા મિત્રોની વાતો અને ફરમાઈશી ગીતોનો કાર્યક્રમ હેલો સુરત એફ

સ્પીકિંગનો. આજના કાર્યક્રમની પ્રસ્તુતિ રહેશે નસરીન મંસૂરીની. સુરતી સિઝલર મજેદાર વાતો સાથે સંગીતની યાત્રા પર લઈ જતો આ કાર્યક્રમ આપ માણી શકશો સવારના 11 કલાકે. બાર વાગ્યાનો સમય રહેશે ફરી હિન્દી સમાચારનો. યાદો કી મહેફિલ આ કાર્યક્રમ પ્રસ્તુત થશે 12:05. સુરીલા ગીતોની સફરે લઈ જતો કાર્યક્રમ સુરીલા સફરનો સમય રહેશે 1 વાગ્યાનો અને 1:20 આપ સાંભળશો ફરી ગુજરાતી સમાચાર. સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ આપ ફરી માણી શકશો ગુજરાતી સમાચાર બાદ 1:30. 2 વાગે રજૂ થશે કાર્યક્રમ ત્રિવેણી અને 2:30 પ્રસારિત થશે પ્રાદેશિક સમાચાર. સદાબહાર નગમે આ કાર્યક્રમ આપ માણી શકશો 2:35. 3 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સખી સહેલીનો.

પ્રાયોજિત કાર્યક્રમ લમ્હેનો સમય રહેશે 4 વાગ્યાનો. 4:10 આપ સાંભળી શકશો કાર્યક્રમ પિટારા, જે અંતર્ગત આજ કે મહેમાન, જેમાં લેખક અને પત્રકાર પ્રતાપ સોમવંશીકી સાથે મમતા સિંહની વાતચીતને આપ સાંભળશો. સાંજે 5 વાગ્યે અને રાત્રિના 10 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ છાયા ગીતનો. 5:30 નવા જૂના ગીતોની સફરે લઈ જતો કાર્યક્રમ તરાને નયે પુરાને આપ સાંભળી શકશો. છ વાગ્યાનો સમય રહેશે હિન્દી સમાચારનો. 6:05 આપ સાંભળશો જૂના ગીતોને સંભળાવતો કાર્યક્રમ ગુજરા હુઆ જમાનાને. 7:00 જી હા મિત્રો, ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જયમાલા પ્રસારિત થશે સાંજે 7:00. 7:45 ઇન્દ્રધનુષ અંતર્ગત રાગ અનુરાગ આપ સાંભળી શકશો. 7:50 પ્રસ્તુત થશે ગુજરાતી સમાચાર. 7:00 આ કાર્યક્રમનો સમય રહેશે રાત્રિના 8:00, જેમાં આપ માણી શકશો ઝલકી એક કુવારા, લેખક અશોક વ્યાસ, નિર્દેશક અરવિંદ માથુર. રાત્રિના 8:15 આપ સાંભળશો ફરી ચિત્રલોક. સમાચાર સંધ્યા આ કાર્યક્રમની પ્રસ્તુતિ થશે રાત્રિના 8:45. 9:10 સમય રહેશે કાર્યક્રમ આપકે લિયેનો. 9:30 આપ સાંભળશો આજ કે ફનકાર કાર્યક્રમ, જે અભિનેતા જીવન પણ કેન્દ્રિત રહેશે. 10:00 સમય રહેશે છાયાગીત કાર્યક્રમનો. 10:30 આપ સાંભળશો કાર્યક્રમ ઢળતી જાય રાત અને 11:00 સાંભળશો કાર્યક્રમ રંગ તરંગ. તો આ હતી શ્રોતા મિત્રો માહિતી હવે પછીના આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની.

0: આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ પ્રસ્તુત છે.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી, વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલસેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014 આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનારા બનાવ્યા છે. વિશ્વના અનેક દેશોના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી થશે. સ્થાનિક વહીવટીતંત્ર અને જાહેર સંગઠનોએ વિકસિત ભારતના વિઝનને સમર્થન આપવા માટે જનભાગીદારી પર કેન્દ્રિત અનેક કાર્યક્રમનું આયોજન કર્યું છે. સાંભળીએ એક અહેવાલ.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંજે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે એક ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજ્યભરમાં 18 અલગ અલગ ધાર્મિક સ્થળો પર એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આની શરૂઆત વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિર ખાતે આરતીમાં ભાગ લેશે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાંજે ભવ્ય મહાઆરતીનું વડનગરના હાટકેશ્વર મંદિર ખાતેથી મહાઆરતીનું નેતૃત્વ કરશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, પક્ષના કાર્યકર્તા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: રાજ્યમાં આવતીકાલથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ આ રજૂઆતોને ધ્યાને લઈને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓને એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને આયોજન કરતા વહેલા પાણી છોડવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીની મુલાકાતે છે. પ્રધાનમંત્રી તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ નિમિત્તે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળશે. આ ઉપરાંત નીતિ આયોગની બેઠકમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે, જેને કારણે આજના દિવસે યોજાનારી રાજ્ય મંત્રીમંડળની બેઠક રદ કરવામાં આવી છે. પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવી એ સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયાર હોવાનું આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું છે. ગાંધીનગરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 2 ના દ્વારકા હોલ ખાતે આયોજિત આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયાની અધ્યક્ષતામાં સિકલ સેલ એનિમિયા દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્યમંત્રીએ કહ્યું કે વર્ષ 2047 સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાના મહાઅભિયાનમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.
3: પહેલી જાગૃતતા, પહેલા આપણે કુંડળી મેળવતા, એમાં ગ્રહ મળે છે કે નહીં એ જોઈ લે. તો આપણે આ મેડિકલ કુંડળી મેળવી, જે વિસ્તારની અંદર વધુ છે જે જાગૃતતા માટે, તો આ મેડિકલ કુંડલી મેળવી લઈએ તો ચોક્કસ પ્રકારે આવનારી પેઢીને, આપણા સંતાન એમને સંતાનો થવાના, એને આ પીડાદાયક રોગ ગિફ્ટમાં ના આપવો જોઈએ.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRnews_abadiને ફોલો કરશો. અરવલ્લી જિલ્લાના વિવિધ વિધાનસભા ક્ષેત્રમાં પ્રગતિ પથયાત્રા યોજવામાં આવી રહી છે, જે અનુસંધાને ધનસુરા તાલુકાના શિણોલ ગામે પણ આ યાત્રા યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા સાંસદ શોભના બારૈયા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા દરમિયાન લોકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી રહી હોવાનું સાંસદ શોભના બારૈયાએ જણાવ્યું હતું.
4: પ્રગતિપથ કાર્યક્રમ અંતર્ગત અમે મોડાસા વિધાનસભામાં પુસ્તકાલય તથા શિણોલ ગામે પણ આવીને તમામ આયુષ્યમાન મંદિરનું પણ મુલાકાત લીધી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારે જે યોજનાઓ બનાવી છે એનો સૌ લાભ લે છે, અને એ લાભ લેવા માટે ગામના સરપંચશ્રીઓ વધુમાં વધુ લાભ લેવા માટે પ્રયત્નશીલ છે.
1: પ્રધાનમંત્રી મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં જલાલપોર તાલુકામાં પ્રગતિ પથયાત્રાનો પ્રારંભ કરાયો છે. સીમળ ગામ સ્થિત વન કવચ ખાતેથી આરંભાયેલી પ્રગતિ પથયાત્રામાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા તથા જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ સહિતના લોકોએ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને હરિત આવરણ વધારવા માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ અંગેની વિગતો મેળવી હતી. નવસારી જિલ્લા પંચાયતના સભ્ય અમિતા પટેલે આ અંગે વધુ માહિતી આપી.
5: આ એક પહેલો તબક્કો છે. બીજા તબક્કાની અંદર નવસારીના જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ પણ આ બધા વિસ્તારોની મુલાકાત લેશે. તો 8 ગામની અંદર ખૂબ જ વિશાળ જગ્યા પર મેડિકલ કોલેજની સાથે હોસ્ટેલનું ખૂબ જ સરસ મકાન તૈયાર થયું છે, અને અહીં ઘણી બધા વિદ્યાર્થીઓ સ્ટડી પણ કરી રહ્યા છે. ટાઇડલ ડેમના માધ્યમ થકી જે ખારપાટ વિસ્તાર છે ત્યાં મીઠા પાણીનું રોકાણ કરીને ઘણા બધા ખેડૂતોને મીઠું પાણી, સાથે સાથે જે પાણીનો પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ હલ થઈ રહ્યો છે, એટલે ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ છે.
1: જામનગરમાં એલસીબી અને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓટો રિક્ષાઓનું ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. અભિયાન દરમિયાન ફેન્સી નંબર પ્લેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન થાય અને માર્ગ સલામતી જળવાઈ રહે તે હેતુથી વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. અમદાવાદ શહેરના વિવિધ 3 સ્થળોએથી શંકાસ્પદ બનાવટી ઘી મળી આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમે કરેલી આ કાર્યવાહીમાં 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. આ મામલે કુલ 31,81,000 રૂપિયાનો જથ્થો કબજે કરી નમૂના તપાસ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે. 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ચોમાસું આગળ વધવા તરફ અનુકૂળ સ્થિતિ છે. અમદાવાદ, ગાંધીનગર સહિત વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે આગાહી કરી છે.
6: अगले 7 दिन के लिए इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेनली अधिकतम सबसे ज्यादा अधिकतम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में 42.2 डिग्री सेंटीग्रेड, उसके आगे भावनगर 41.4 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में 41.2 डिग्री सेंटीग्रेड, बीबी नगर में 40.9 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 40.8 डिग्री सेंटीग्रेड. बारिश का जो कारण है अभी देखिए जो विंड पैटर्न है साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड चल रहा है और मॉइस्चर इनकर्सन भी है, इसके कारण बारिश हो रहा है.
1: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 12 જૂને 1 વર્ષ પૂર્ણ થશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમના વિચારોને પૂર્ણ કરવા વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સેવા પ્રવૃત્તિઓ કરાશે, જે અંતર્ગત 13 અને 14 જૂને રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે. તેમણે આ ઘટનામાં અવસાન પામેલા તમામને શ્રદ્ધાંજલિ પાઠવી. રાજ્ય ઉર્જા અને કાયદા વિભાગ મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. અમરેલી શહેરના પોલીસ ક્વાર્ટર ખાતે 385 લાખથી વધુના ખર્ચે આધુનિક માળખાકીય સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કુલ 21 આંગણવાડીમાં કમ્પાઉન્ડ દિવાલનું નિર્માણ કાર્ય પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
0: હમણાં જ આપે આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ સાંભળ્યું. આવો હવે સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોક.

0: चित्रलोक कार्यक्रम में वक्त है एक ब्रेक का।
1: छेल्ला 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના

આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: गुड मॉर्निंग।
3: हाँ जी,
2: आशीना जी बोलू।
3: मनोज ભાઈ, કેવી ચાલે છે લાઈફ તમારી?
2: બસ મજામાં ચાલી આ કરે લાઈફ તમારી?
3: બાટિયાના બધા મજામાં ને?
2: અરે બહુ મજા આવે, બધા બાટિયાના વાળા બધા બહુ મજામાં આવે.
3: કેમ એવું સ્પેશિયલ બાટિયાના વાળા મજામાં રહે છે?
2: નંબર બાટિયાના વધારે આવતા હોય તમારા ફોન પર તો
3: તમારા
2: કામ કરતા જવાનું ને બાટિયાના એકદમ સાંભળતા જવાનું.
3: તો જરીના કારખાના ને એવું બધું હવે બધું મોસ્ટલી તે બાજુ શિફ્ટ થયું છે, એટલે તમે પણ આવું કઈ કામ કરો છો?
2: હા, જરીમાં કામ કરીએ ને અમે.
3: જરીનું કામ કરતા કરતા આખો દિવસ તમે રેડિયો સાંભળતા જ હો?
2: હા, જરીનું કામ કરતા જઈને રેડિયો સાંભળતા જઈએ. સવારે 8 વાગ્યાનું ચાલુ થઈ જાય, રાતના 9 વાગ્યા સુધી રેડિયો ચાલે તમારો.
3: ઓકે, એટલે ભાઠીના વાળાની કોમ્પિટિશન ચાલે છે કે ભાઈ આજે તો મારો ફોન તો લગાવીશ જ?
2: લાગે ને, મારા મુલ્લા માટી કેટલા વાગે ફોન લગાવ્યો, કોઈનો ફોન જ નથી લાગતો.
3: એવું, હવે આજે તો મનોજભાઈ નો ફોન લાગી ગયો એટલે પડોશી ને કહેશે મનોજભાઈ આવ્યો જ છે મારો ફોન, સાંભળતા જ રહેજો.
2: મારો ફોન આવશે જોજો.
3: સરસ સરસ, ચાલો આપણે સુરતીઓ કેવા છે કે જીવનમાં નાની નાની વસ્તુઓને પણ જાણે એક ઉત્સવ બનાવી દેતા હોઈએ છે. અને શું કામ નારાજ રહેવાનું જીવનથી? હેપી છો ને લાઈફ થી? મસ્ત
2: મજામાં જીવીએ, શાંતિથી ફરી હરતે ફરીએ.
3: ફરવા માટે કોઈ મોંઘી જગ્યા પર કે દૂર જવાની જરૂર નથી, બસ ખુલ્લી હવામાં બહાર નીકળો.
2: ખુલ્લી હવામાં બહાર ફરીએ એટલે મજા તો રહી જ આપે.
3: હા, કુદરત સાથે થોડું સાનિધ્ય હોય ને એટલે માઇન્ડ શાંત થઈ જાય,
2: સારું લાગે. જરા પાલી કરી એટલે ઘરમાંથી,
3: એટલે
2: પેલું ગીત મૂકી આપજો ને, હીરા કી તમન્ના હૈ કે પન્ના તુજે મિલ જાય.
3: મસ્ત ગીત છે. સરસ, ચાલો તો તમને સંભળાવશું તમારી પસંદનું ગીત. સાંભળતા રહો સુરત FM.
2: થેન્ક યુ.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: હેલો સુરત એફએમ.
2: ગુડ મોર્નિંગ સુરત એફએમ.
1: ગુડ મોર્નિંગ ઇરફાન બોલું.
2: ઇરફાન ભાઈ ક્યાંથી બોલો?
1: લીંબાયતથી.
2: બોલો બોલો ઇરફાન ભાઈ, મજામાં છો?
1: એકદમ મજા, ફર્સ્ટ ક્લાસ.
2: ફર્સ્ટ ક્લાસ ને, સરસ. તમને ફર્સ્ટ ક્લાસ કોણ રાખે છે? તમારા ઘરના પરિવારના લોકો, બાળકો, પત્ની?
1: બધા ફેમિલી, ઓલ ફેમિલી.
2: તમે પણ ફર્સ્ટ ક્લાસ અને ઓલ ફેમિલી પણ મજામાં એમ ને?
1: હા એકદમ.
2: સરસ. કોણ છે ફેમિલીમાં ઇરફાન ભાઈ?
1: 2 છોકરાઓ છે. એકનું નામ સોહેલ છે, નાનલાનું નામ જુબેર છે.
2: અચ્છા.
1: ને મારી વાઇફનું નામ તમીમ છે.
2: ગુડ. બોલો ઇરફાન ભાઈ, તમે શું કામ કરો છો?
1: હું એમરોડરીમાં કામ કરું છું બેન.
2: એટલે અઠવાડિયામાં બધા દિવસ કામ હોય કે એકાદ દિવસ રજા રાખો?
1: રવિવારે હાફ ડે ચાલુ હોય, પણ કોઈ વાર રજા બી હોય.
2: અચ્છા.
1: વધુ કામ હોય તો જવું પડે હાફ ડે.
2: ઓકે.
1: બેન મેં તમારો આ કાર્યક્રમ સૌથી વધારે ગમે છે.
2: ફોન ઇન કાર્યક્રમ સિવાય બીજા કયા કાર્યક્રમો ગમે તમને?
1: આજ કાર્યક્રમ સખી સહેલી વધારે ગમે છે.
2: એટલે સખી સહેલી હવે ખાલી સખીઓનો નથી, સખાઓનો પણ છે.
1: વાતચીત સારી લાગે છે. એટલે સાંજે જય માલા, બધા કાર્યક્રમો સારા.
2: એટલે સોંગ તો સાંભળો છો, પણ સાથે સાથે લોકોની વાત સાંભળવાની કે કોઈ સારી
1: વાત સાથે સોંગ સાંભળવાની ઘણી મજા આવે છે.
2: બરાબર છે. તો શોખ શું છે તમને?
1: ફરવાનું, શોપિંગ કરવાનું.
2: અચ્છા, શોપિંગ કરવાનો શોખ છે તમને?
1: હા જી.
2: કોના માટે શોપિંગ કરો છો?
1: ફેમિલી સાથે જવું છે.
2: ઓહો, તો આ તો બહુ મોટી વાત છે કે ફેમિલીને લઈ જઈને શોપિંગ પર જવું. એટલે આ તો બહુ જીગરની વાત છે.

0: તો પછી એક વારમાં પર્સ ખાલી થઈ જતો હશે.
1: ના બેન, એવું કઈ નથી, જે જરૂરી છે વસ્તુ લઈ લેવી છે.
0: તો તમે સામેથી જ કહો છો કે ચાલો આજે શોપિંગ પર જઈશું?
1: હા, હું સામેથી કહું છું.
0: વાહ ભાઈ વાહ, ઇરફાન ભાઈ, શમીમ બેન તો પછી બહુ હેપી રહેતા હશે.
1: હા એકદમ.
0: ક્યારેક એવું થાય કે શમીમ બેન કઈક મોંઘી વસ્તુની ડિમાન્ડ કરે અને પછી તમે વિચારતા થઈ જાવ કે હવે શું કરું?
1: ના, જે આપણું ફેમિલીનું બજેટ છે એ પ્રમાણે કિંમત, વધારે ઉપર નહીં હોય.
0: સરસ ઇરફાન ભાઈ,
1: કોઈ લડાઈ કોઈ ઝઘડો કઈ.
0: વાહ ભાઈ વાહ, તો બસ આવી જ રીતે હેપી રહો, સુરત FM સાંભળતા રહો અને કહો કયું ગીત સાંભળશો?
1: ઇશ્ક મૂવીનું નીમ ચુરાઈ તુને.
0: ઠીક છે, સંભળાવશો તમને આ ગીત.

0: आपको पता है, जो सपना कुछ विकसित देशों की बेटियां भी नहीं देख सकती हैं, वो सपना भारत की बेटियां साकार कर रही हैं। बेटी बचाओ बेटी पढ़ाओ से लेकर के सेना में स्थायी कमीशन तक, ड्रोन से लेकर फाइटर जेट्स उड़ाने तक, भारत की बेटियां नामुमकिन को मुमकिन कर रही हैं।
1: हमारी माँ बहनों का गर्व, उनका योगदान, उनका सामर्थ्य आज देश अनुभव कर रहा है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: हाँ जी, सूरत FM स्पीकिंग।
3: केम छो?
2: बहु फाइन, तमे कौन छो?
3: हाँ, राजन चौधरी।
2: राजन भाई, क्या थी बोलो छो?
3: देगामा वालोड।
2: वालोड थी? वालोड ना तो पापड़ बहु फेमस छे।
3: बहु सरस।
2: अच्छा,
3: जे महिला गृह उद्योग मा रोजगारी पण सारी मळी रही छे।
2: हाँ, अने वालोड नो अथाणो पण फेमस है।
3: हाँ मैडम,
2: અત્યારે તો અથાણાની ફૂલ સીઝન, ઘરે ઘરમાંથી અથાણાની સ્મેલ આવતી હશે,
3: બરાબર?
2: હા, તો તમારા ત્યાં કોઈ બનાવે કે નહીં મહિલા કોઈ?
3: ના નથી, અમે તો ત્યાંથી જ લઈ આવ્યા,
2: વાલોડ થી જ લઈ આવો?
3: હા,
2: સરસ. બોલો રાજનભાઈ, કામકાજ શું કરો છો?
3: કઈ નઈ, અત્યારે રાજા રાજા અત્યારે ખેતીમાં.
2: રાજનભાઈ, કયું ગીત સાંભળવા માંગશો?
3: એ સ્થિતિમાં યાદ આવી જાય તો ગીત સાંભળી લેવા.
2: ઓહો, પહેલે પ્યાર કા પહેલા ગમ.
3: પહેલા ગમ, હા, એ બોલ છે.
2: કઈક આવું લાઈફ માં થયું છે કે ટેન્શન વાળું?
3: એ તો હવે જે કરે, પણ હવે એ ગીતો ને ભાણપણ ને બધું. હવે
2: એટલે હવે એ સ્થિતિ માંથી બહાર નીકળી ગયા છો કે હજુ છો?
3: કા એમાંથી તો બહાર નીકળી ગયા, હવે તો સંસારમાં પડી ગયા.
2: સંસારમાં પડી ગયા?
3: હવે ચાલો, કોલેજ કાળમાં એવું બધું થયા કરતો.
2: કોલેજ કાળની યાદો આજે યાદ આવી ગઈ એમને? તો પછી સામેવાળા વ્યક્તિ કોઈ સાંભળશે તો આ ગીત
3: સમજી જશે, મને માટે ડેડિકેટ કર.
2: ચાલો ઠીક છે, તો તમને સંભળાવું છું આ ગીત.
3: થેન્ક યુ મેડમ.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: ગુડ મોર્નિંગ, સુરત એફએમ સ્પીકિંગ.
2: ભારતી, અરે ચક્કુબેન, કૈલાસભાઈ રાણા. ના, આમાં આવું છે કે મારું બચપનનું નામ છે.
1: તમારા બચપનનું નામ ચક્કુબેન?
2: હા.
1: અચ્છા, અને એમ ભારતીબેન. એટલે તમને ભારતીબેન કરતા બાળપણનું નામ સખુબેન વધારે ગમે છે?
2: કેમ કે સખુબેન ની વાર્તા હતી ને.
1: અચ્છા, એવું?
2: હા.
1: શું વાર્તા હતી?
2: નાના હતા ત્યારે સખુબેન એમના મા બાપ જોડે રહેતા હતા. પછી એમની સગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા. પછી એમના સાસરે એમને બહુ દુઃખ પરવા માંડ્યું. તો એ ભગવાન ને બહુ યાદ કરતા હતા. એમના વિઠ્ઠલજી છે એમને બહુ યાદ કરતા હતા. અને સાસુ સસરા કેટલી પણ ગાળો દઈ એમને મારતા, પછી એમને જમવાનું ના આપતા હતા. તો એ પણ એને એમ શાંતિ હતી કે મને ભલે આવા સાસુ સસરા મળ્યા તો મને ભગવાન નું નામ લેવાની તક તો મળી ગઈ. એટલે એમને એમ કે ભગવાન ની એમની બહુ ઈચ્છા હતી. એવી તરે હું પણ ભગવાન ની ભક્તિ કરું છું. મારા દીકરાઓની સાથે મારા ભાઈ ની જોડે રહું છું. હું છું તો દેવી છું. મારા બે દીકરા જેવું ચક્કુબેન ને એમના સાસરે સુખ ના મળ્યું ને તેવું મને પણ સુખ ના મળ્યું.
1: ઓહો, બરાબર.
2: એટલે હું મારા છોકરાઓને લઈને મારા ભાઈ ની તા. તો પછી મેં કીધું, ભાઈ મારું હવે જીવન બહુ નકામનું થઈ ગયું, કેમ કે મને જે સુખ જોઈતો હતું તે મને ના મળ્યું. મારા ભાઈ એ મને સમજાવ્યું કે દીકરા, ભલે એમ કે તારા સાસરે શું રજોટી છે, પણ અમે લોકો તો છે ને.
1: સાચી વાત.
2: મમ્મી પણ છે ને, તું અમારી સાથે જોડે અમારા ઘરે ચાલ. હું તને ઉપર રૂમ બનાવીને તમે રાખી છે. પછી હું છે તે મારા ભાઈ જોડે ચાલી આવી. મારા ભાઈએ જેવું મારા મા બાપ જેવું સુખ મને આપ્યું, મને અલગ રૂમ બનાવી આપ્યો, મને અલગ ઘર મારા નામ પર કર્યું. હવે હું જ મારા ભાઈ ભાભી ને મારા બાપ માણું. આવું સુખ ને આવું જીવન મને કદે નથી મળ્યું, જ્યાં મારા ભાઈ ભાભી ના ગળે મને મળ્યું.
1: વાહ ભાઈ વાહ. લોહીના સંબંધ છે તો એ તો નિભાવશે જ તમારો ભાઈ. જી, ઠીક છે સખુબેન. દરેકની લાઈફમાં એક ફેસ એવો આવે છે કે જ્યારે બહુ જ ચારે તરફથી દુઃખોનો પહાડ તૂટી પડતો હોય, પણ પછી સારા દિવસો પણ આવે છે. અને અત્યારે તમે સારા દિવસોમાં જીવી રહ્યા છો, તમારા ભાઈ તમારી સાથે છે, હેને? હા, તો દુઃખી નહીં થાઓ. તમે એ ચીજને લઈને હેપી રહો કે હવે તમારી લાઈફ સારી છે, બરાબર ને? હા, કહો કયું ગીત સાંભળશો?
2: ભાઈ બેન નું મૂકી દેજો.
1: ચાલો, સરસ ગીત.
2: તમારો ખૂબ ખૂબ આભાર. મારો ફોન નંબર તમે.
1: જી જી, થેન્ક યુ.
2: મને શાંતિ થઈ.
1: તમને સંભળાવું છું આ સરસ ગીત.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: हेलो,
3: गुड मॉर्निंग, सूरत FM स्पीकिंग।
2: गुड मॉर्निंग,
3: यस, कौन बोलो छो?
2: बेगमपुरा मपारा तेरी पप्पू भाई राणा।
3: बधा तमने पप्पू भाई ज कहीने बोलावे छे?
2: हां, तेरी मां पप्पू भाई केने बोलावे। आम मारो नाम छे कमलेश भाई।
3: એટલે કમલેશ ભાઈ થી તો કોઈ ઓળખે જ નહીં એમ?
2: ના ના, નહીં ઓળખે। સ્કૂલ માં સરનેમ ચાલતું હતું એટલે સ્કૂલ માં જ નામ એ કમલેશ ભાઈ। તમારું નામ શું?
3: નઝરીન મંસૂરી।
2: કામકાજ માં બસ જરી નું કામ કરીએ, ચપર ચાલે છે।
3: ઓકે,
2: એક બપોર અમે દરરોજ ગરીબો ને આ ટિફિન સેવાનું કામ કરીએ છીએ। જ્યાં જ્યાં ફૂટપાથ પર હિસાબે બેસેલા હોય એ લોકો, દિવ્યાંગ, મોટી ઉંમર ના, અમે દરરોજ જમવાનું આપીએ। અમારું જીવન પણ સારી રીતે ચાલે છે।
3: તો એ મેનેજ કેવી રીતે કરો? જમવાનું ક્યાંથી લાવો, ક્યાં બનાવો?
2: જમવાનું મારા ઘરે મારી મિસિસ જ બનાવે। 5 આઈટમ બનાવવાની, પછી ડબ્બાની અંદર પેક કરવાનું, મિષ્ટાન પણ આપવાનું દરરોજ અલગ અલગ। મિષ્ટાનમાં અમુક ફેરી શીરો, ગુલાબજાંબુ, સુખરી, પછી લાપસી ને કઠોર બનાવીએ તો આપણે 5 પૂરી મૂકવાની ને સબ્જી બનાવીએ તો 3 રોટલી મૂકવાની।
3: ઓકે,
2: ને આ બધું અમારા સંસ્થા છે અમદાવાદની, પેમેન્ટ બધું અમારું ત્યાંથી આવે। અમને ખાલી અહીંયા ઘરી સેવા કરવાની ને સેવાનું ફળ પણ બહુ સારી રીતે આજે 2 વર્ષથી અમને મળે છે।
3: જી,
2: ને આ લોકોને જમાડવાથી આપને બહુ સંતોષ મળે છે એમ।
3: બિલકુલ સાચી વાત,
2: દુઆ એ લોકોના આશીર્વાદ બહુ મળે છે।
3: સરસ સરસ પપ્પુભાઈ, તો બહુ સારું કામ કરો છો તમે। ઓલ ધી બેસ્ટ, જીવનમાં આમ જ આગળ વધો। કહો, કયું ગીત સાંભળશો?
2: બસ તમારા હિસાબે કોઈ ગણપતિ બાપ્પાનું ગીત મૂકી દેજો ને।
3: ચાલો, સાંભળતા રહો સુરત FM।
2: થેન્ક યુ।

0: हेलो सूरत एफ एम।
1: गुड मॉर्निंग सूरत एफ एम
0: गुड
1: स्पीकिंग।
0: हाँ मैं રામેશ્વર માંથી બોલું છું। મારું નામ ગીતાબેન છે।
1: ગીતાબેન પછી શું કરો છો ગરમી થી બચવા માટે?
0: લીંબુ શરબત બધું લીપી પીએ છે।
1: અને ખાવાની ક્વોન્ટિટી ઓછી કરી નાખો।
0: ખાવાનું ઓછું નાખીએ।
1: ગીતાબેન ફેમિલીમાં કોણ?
0: ફેમિલીમાં અમે બે છોકરા છે।
1: ઓકે બોલો કયું ગીત સાંભળવા માંગો છો આજે?
0: હા રામ તેરી ગંગા મેલી મૂકી દો।
1: રામ તેરી ગંગા મેલી નું મસ્ત ગીત સંભળાવું છું ગીતાબેન તમને।
0: હા।

ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં આજે જે ગીતો આપે સાંભળ્યા તેમાં પહેલું ગીત હતું દીવાના ફિલ્મથી, કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને સાથીઓના સ્વર હતા. નદીમ શ્રવણનું સંગીત હતું, સમીરના લિરિક્સ હતા.

હીરા પરના ફિલ્મથી આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકર કિશોર કુમારના સ્વરમાં. આરડી બર્મનનું સંગીત હતું અને આનંદ બક્ષીના લિરિક્સ હતા. ઇશ્ક ફિલ્મથી આ ગીત આપે સાંભળી ઉદિત નારાયણ, કુમાર સાનુ અને અલકા યાજ્ઞિક તેમજ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. અનુ મલિકનું સંગીત હતું અને રાહત ઇન્દોરીના લિરિક્સ હતા.

હરે રામા હરે કૃષ્ણ ફિલ્મથી આ ગીત આપે સાંભળ્યું કિશોર કુમારના સ્વરમાં. આડી બર્મનનું સંગીત હતું, આનંદ બક્ષીના લિરિક્સ હતા. અગ્નિપથ ફિલ્મથી આ ગીત આપે સાંભળ્યું અજયના સ્વરમાં. અજય અતુલનું સંગીત હતું અને અમિતાભ ભટ્ટાચાર્યના લિરિક્સ હતા.

0: રામ તેરી ગંગા મેલી ફિલ્મથી આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં. રવિન્દ્ર જૈનનું સંગીત હતું, હસરત જયપુરીના લિરિક્સ હતા. તો દોસ્તો આ રીતે જ સાંભળતા રહો આપનો ફેવરેટ પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ ઓનલી ઓન 101.1.
1: નસરીન મંસૂરી દ્વારા પ્રસ્તુત આજનો ફોન ઇન પ્રોગ્રામ અહીં સમાપ્ત થાય છે. બસ થોડી જ વારમાં આપ સાંભળશો કાર્યક્રમ સુરતી સિઝલર.
2: શું વાત છે, ઘણા દિવસો પછી.
3: હા યાર.
2: અચ્છા સાંભળ, દાઢી બનાવવાના કેટલા થશે? અરે એ જ આપણા 60 રૂપિયા.
3: અરે યાર, હમણાં ફક્ત મારી પાસે 30 રૂપિયા કેશ છે.
2: તો જુઓ ભાઈ, બે ઉપાય છે. પહેલો, અડધી દાઢી કરાવી લો.
3: અને બીજો?
2: અરે ડિજિટલ પેમેન્ટ કરો યુપીઆઈ થી.
3: આલે યાર, યુપીઆઈ એ તો બચાવી લીધો.
2: અરે એક કામ કરો, ફેશિયલ પણ કરાવી લો, ડિજિટલ પેમેન્ટ કરી દેજો.
4: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
5: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
1: વન્સ અગેન ગુડ મોર્નિંગ શ્રોતા મિત્રો, આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. મિત્રો, સુરતી સિઝલર કાર્યક્રમમાં હું છું આપની રેડિયો દોસ્ત મિલવી વ્યાસ, અને આગામી એક કલાક સુધી સંગીત, માહિતી, મનોરંજન અને રસપ્રદ વાતોની સાથે આપને સુરતી સિઝલર કાર્યક્રમની સફર કરાવીશ. હર હંમેશની જેમ જ આજે પણ આપણે માણીશું સુપરહિટ ફિલ્મી ગીતો, જાણીશું આજના દિવસ સાથે સંકળાયેલી કેટલીક વિશેષ વાતોને, અને કરીશું મોજ મસ્તીભરી સંગીત યાત્રા સુરતી સિઝલરમાં. ફ્રેન્ડ્સ, કહેવાય છે કોઈ પણ દિવસને યાદગાર બનાવવામાં કેટલીક નાની મોટી બાબતોનો પણ મહત્વનો ફાળો હોય છે. આજે પણ એવી જ કેટલીક રસપ્રદ ઉજવણીઓ વિશ્વભરમાં મનાવવામાં આવી રહી છે. કોઈ દિવસ સર્જનાત્મકતાને સમર્પિત છે, તો કોઈ સ્વાદ અને તાજગીને, તો વળી કોઈ દિવસ જીવનમાં સુગંધ અને રંગ ભરનારી બાબતોને. બોલ પોઈન્ટ પેન, આ શબ્દ તમને ક્યાંક સંભળાયેલો તો લાગે જ છે, ખરું ને? જી હા, આપણે જેને બોલ પેન કહીએ છીએ. મિત્રો, આ શોધનું તો શું કહેવું, કેવી શોધ, જેણે માનવ જીવનને નવી દિશા આપી, વિચારોને શબ્દોમાં અને મનની કલ્પનાઓને કાગળ પર. વધુ મારી લાગણીઓને હું અભિવ્યક્ત કરું અત્યારે એ પહેલાં આ મારા હાથમાં રહેલી પેન વડે, એ પહેલાં જ તમને હું સંભળાવી દેવા માગું છું વર્ષ 2023ની સાલમાં રજૂ થયેલ ફિલ્મ ડંકીનું આ ગીત. ગીતને સ્વરબદ્ધ કર્યું છે અરિજિત સિંઘે, સંગીતકાર પ્રીતમ, તથા હૃદયસ્પર્શી રચના લખાઈ છે ઇરશાદ કામિલના હાથે. તો સાંભળીએ આ ગીત.

મિત્રો, હમણાં જ આપે સુરતી સિઝલર કાર્યક્રમના ડંકી ફિલ્મનું ગીત સાંભળ્યું. આ ગીત સાંભળતા પહેલાં જ મેં આપને બોલ પોઈન્ટ પેન ડે વિશે થોડી વાત કરી હતી. આમ તો આજે મોબાઈલ, કમ્પ્યુટર અને સોશિયલ મીડિયાનો યુગ છે, પરંતુ દિલની વાતોને, લાગણીઓને અભિવ્યક્તિ આપવામાં આ પેનનું મહત્વ થોડું અદ્વિતીય લાગે છે. વિદ્યાર્થીઓના અભ્યાસથી લઈને

આન સાહિત્યકારોની કૃતિઓ ઉપરાંત દેશના મહત્વપૂર્ણ દસ્તાવેજો સુધી આ પેન જે છે એ હંમેશા જ્ઞાન અને સર્જનનું પ્રતીક બની રહી છે. હજી થોડી વાતો આ બોલ પોઈન્ટ પેન ડે પર કરીશું, પરંતુ અત્યારે ફરી માણી લઈએ સુરતી સિઝલર કાર્યક્રમનું આ બીજું ગીત. મીત બ્રોઝના સંગીતથી સંગીતબદ્ધ થયેલ આ જે ગીત હું આપને સંભળાવવા જઈ રહી છું તેને સ્વર આપ્યો છે જોનીતા ગાંધી, જુબિન નોત્યાલ અને મીત બ્રોઝે. વર્ષ 2023ની સાલમાં રજૂ થયેલ ડ્રીમ ગર્લ 2 ફિલ્મનું આ ગીત છે, લિરિક્સ કુમારના.

ફ્રેન્ડ્સ, કેવો સમય હતો જ્યારે લોકો પોતાના દિલની વાત પત્રો દ્વારા વ્યક્ત કરતા. પ્રેમ, મિત્રતા, લાગણી, દુઃખ, યાદો બધે બધું જ કાગળ પર ઉતારતા, અને એ લખેલા કાગળ પરના શબ્દો તો જીવંત જ લાગતા. મિત્રો, દુનિયાભરમાં દરરોજ કરોડો લોકો પેનનો ઉપયોગ કરે છે, અને કહેવાય છે તલવાર કરતાં કલમ વધુ શક્તિશાળી હોય છે, કારણ કે શબ્દો માણસના મન અને સમાજ બંનેને બદલી શકે છે. તો આ કહેવતની સાથે જ ફરી સાંભળી લઈએ સચેત અને પરંપરા ટંડનના યુગલ સ્વરોમાં ગુમરાહ ફિલ્મનું આ ટાઇટલ ગીત. ગીતને સંગીતબદ્ધ કર્યું છે અભિજીત વાઘાણીએ, અને ગીતની શબ્દરચના તૈયાર કરી છે ભૃગુ પરાશરે.

0: મિત્રો, સુરતી સિઝલર કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, તો મળીએ સુરતી સિઝલર કાર્યક્રમને બસ થોડી જ વારમાં.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: સુરત FM પર તો ગુઝરા હુઆ જમાના આતા હૈ બાર બાર, થઈ જાઓ સવાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુઝરા હુઆ જમાનાની સુરીલી સફર.
4: સોમવાર થી શુક્રવાર
3: સાંજે 6 કલાકે
5: ઓન સુરત FM 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
6: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
7: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
0: સુરતી સિઝલર કાર્યક્રમમાં આપ સૌ મિત્રોનું ફરી સ્વાગત છે. મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો ઉકળાટ સહન થતો જ નથી, અને આ પારો ગરમીનો સતત ઊંચો ને ઊંચો જ જઈ રહ્યો હોય એવું લાગે છે. એમાં વળી બપોરના સમયે તો બહાર નીકળવું પણ મુશ્કેલ લાગે. હવે આવી ગરમીમાં દરેક વ્યક્તિને કંઈક ઠંડુ, તાજગીભર્યું અને રાહત આપતું પીણું તો જોઈએ જ. આમ તો ઘણા બધા પ્રકારના બેવરેજીસ બજારમાં મળે, ઘરે પણ તૈયાર કરી શકાય મનગમતા પીણાને, અને સ્વાસ્થ્યવર્ધક પીણા તો એમાં ખાસ મહત્ત્વના. ચા, જી હા, ચાની ચાના તો કોઈ પણ વ્યક્તિ આજીવન ભૂલવાનું જ નથી, કેમ કે આ તો રોજબરોજનું પીણું. કેટલાક વ્યક્તિઓને તો મિત્રો ચા પીધા વગર કામ કરવાની સૂઝ જ ના પડે, એટલે ચાની ચાના તો કોઈ જ ના લઈ શકે. પરંતુ આ ઉનાળાની કાળજાર ગરમીમાં ચા પીવી એ માટે જરા વિચારવું પડે. થોડા વિચાર માટે હું સરસ મજાની ચાની એક ચુસ્કી લઈ લઉં અને તમને સંભળાવી દઉં આ સરસ મજાનું ગીત અંકિત તિવારી અને તુલસી કુમારના યુગલ સ્વરોમાં. અંકિત તિવારીએ જ આ ગીતને સંગીતથી સજાવ્યું છે અને લિરિક્સ સંદીપ નાથ અને અભેન્દ્રકુમાર ઉપાધ્યાયના. ફિલ્મ છે સિંઘમ રિટર્ન્સ.

હા તો ફ્રેન્ડ્સ, આ ગીત પહેલાં જ ચાની વાતો કરતા હતા અને તે પણ આ ગરમીમાં. પણ મેં કહ્યું એમ, આ ચાની સાથે જો બરફ મિક્સ કરી દઈએ તો કેવું? જરા વિચારો, ગરમીમાં કંઈક રાહત તો મળે જ. બિલકુલ મિત્રો, અને આ એટલા માટે આપને જણાવી રહી છું કારણ કે 10મી જૂનનો દિવસ બોલ પેઇન્ટ ડેની જેમ જ નેશનલ આઇસ્ડ ટી ડે તરીકે પણ જાણીતો છે. અને આઇસ્ડ ટીને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવાનો શ્રેય 1904માં અમેરિકાના સેન્ટ લુઇસ વર્લ્ડ્સ ફેરને આપવામાં આવે છે. કહેવાય છે કે તે સમયે ભારે ગરમીને કારણે લોકો ગરમ ચા પીવા માટે તૈયાર નહોતા અને ત્યાંના એક વેપારીએ ચામાં બરફ ઉમેરીને ચા પીરસી એટલે આ આઈસ ટી ખૂબ જ લોકપ્રિય બની. ચા બરફના ટુકડા અને લીંબુ કે ફળોના સ્વાદ સાથે તૈયાર થતું આ પીણું ગરમીમાં ખાસ પસંદ કરાય અને તાજગીભર્યા પીણામાં તો આ પ્રથમ સ્થાને. હવે તાજગીની બાબતમાં સંગીતની જો વાત કરીએ તો સંગીત પણ ખૂબ જ મહત્વનું, ખરું ને? તો ચાલો મિત્રો ફરી માણી લઈએ એક ફ્રેશ અને

0: ફ્રેન્ડ્સ, સમય થયો છે ફરી સુરતી સિઝલર કાર્યક્રમમાં એક નાનકડા વિરામનો.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: તમારી વાતો તમારા અવાજમાં,
4: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
3: હો બહાર કે ઘરમાં,
4: રહેશે સુરત FM તમારા દિલમાં.
3: કોલ કરો
5: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
3: 0261 22 36 209,
5: 0261 22 36 209 પર.
6: હેલો, સુરત FM સ્પીકિંગ. 101.1 MHz.
7: જો ચાહું એક પલ મેં કર દિખાઉં, મેં જાદુગર એસા જો કિસી સે હાર ના માનું.

0: अच्छा तो घुमाइए छड़ी और करिए कुछ ऐसा, मैं घूमूं पूरी दुनिया पर ना हो मेरा रेडियो मुझसे दूर।
1: बस इतनी सी बात, तो निकालिए अपना मोबाइल और जो कहता हूँ वो करिए हुजूर।
0: ये लो, आ गया मोबाइल हाथ में।
1: एंड्रॉइड या iOS प्लेटफॉर्म से करिए डाउनलोड न्यूज ऑन एयर मोबाइल ऐप और अब देखिए जादू। सिर्फ लाइव रेडियो ही नहीं, एक ही ऐप में आपको मिलेगा लाइव टीवी, न्यूज, एंटरटेनमेंट और इन्फॉर्मेशन भी।
0: वाह, ये तो कमाल का मोबाइल ऐप है।
1: प्रसार भारती नेटवर्क, अब कहीं भी कभी भी आपके मोबाइल स्क्रीन पर।
0: तो आनंद लीजिए विविध भारती सूरत के कार्यक्रमों का
1: न्यूज ऑन एयर मोबाइल ऐप पर।
2: સુરતી સિઝલર કાર્યક્રમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું ફરી સ્વાગત છે. મિત્રો, હર્બ્સ એન્ડ સ્પાઇસીસ આ શબ્દોથી દરેક ગૃહિણી પરિચિત છે. હજારો વર્ષોથી જડીબુટ્ટીઓ અને મસાલાઓ આપણા ભોજનનો મહત્વનો ભાગ બની રહ્યા છે. તે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા, પણ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભકર્તા બને છે. જેમ કે હળદર, તુલસી, લવિંગ, એલચી અને ફુદીનો આ બધા જ રસોડાની શાન ગણાય અને તેમની સુગંધ અને સ્વાદ સામાન્ય વાનગીને પણ સ્પેશિયલ બનાવી દે. હવે તમને થશે કે આ હર્બ્સ અને સ્પાઇસીસ વિશે હું શું કહી રહી છું, પરંતુ મિત્રો, બધાને એ ખબર નહીં હોય કે આજનો જે 10મી જૂનનો દિવસ છે એ નેશનલ હર્બ્સ એન્ડ સ્પાઇસ ડે તરીકે પ્રસિદ્ધ છે. મિત્રો, એટલે જ તો મેં તમને આ હર્બ્સ અને સ્પાઇસીસની વાત કરી. તમને કહ્યું એમ, મસાલા ભોજનમાં રંગ અને ખુશ્બુ ઉમેરે છે, તેમ જીવનમાં કેટલીક વ્યક્તિઓ અને કેટલીક પળો આપણા દિવસોમાં રંગ ભરી દે છે. જેમ કે આ ક્ષણ, બસ પછી શું, બધું જ ગુલાબી ગુલાબી. તો ચાલો માણીએ 2014ની સાલમાં રજૂ થયેલ ગુલાબી ગેંગનું આ ગીત, માલબિકા બ્રહ્મા અને શિલ્પા રાવના યુગલ સ્વરોમાં સ્વરબદ્ધ થયેલ આ ગીત છે. સૌમિક સેનનું સંગીત તથા નેહા શરફ દ્વારા શબ્દરચિત આ ગીત.
3: ગન ખન ગન

મિત્રો, નેશનલ હર્બ્સ એન્ડ સ્પાઇસીસની વાત આગળ વધારીએ તો નિષ્ણાંતો કહે છે કે ઘરે નાનો હર્બ્સ ગાર્ડન બનાવવો એ માત્ર શોખ નથી, પરંતુ એક પ્રકારની આરામદાયક થેરપી પણ છે. તુલસી, ધાણા, સુવા, ફુદીના જેવા છોડ ઘરમાં તાજગી અને સુગંધ બંને લાવે છે. બીજી એક રસપ્રદ વાત તમને એ જણાવું કે સમય જતાં સૂકા મસાલા અને જડીબુટ્ટીઓની સુગંધ અને ગુણવત્તા ઓછી ન થાય તે માટે તેને હંમેશા ઠંડી અને અંધારી જગ્યાએ બંધ ડબ્બામાં રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. તો બસ આવી જ રીતે મિત્રો, જીવનમાં કેટલીક સારી વસ્તુઓ મેળવવા માટે થોડી કાળજી, થોડી ધીરજ અને થોડી રાહ તો જોવી પડે ને. તો જોવી કેમ કે આ આશા જે છે એ જ આ બધી બાબતને જીવંત રાખે છે. અને દિલ ત્યારે જ તમને કહેશે કે મિલેંગી મિલેંગી. જી હા, 2014 સાલમાં પ્રદર્શિત સ્ત્રી ફિલ્મનું આ ગીત છે, જેને સ્વર મીકા સિંઘ અને સચિન જીગરે આપ્યો છે. સચિન જીગરનું જ સંગીત છે તથા લિરિક્સ વાયુના. તો સાંભળીએ આ ગીત.

0: મિત્રો, હમણાં જ આપે 9 ઓગસ્ટ 2024 સાલમાં રજૂ થયેલ અને મુરલી મનોહર રેડ્ડી દ્વારા નિર્દેશિત ફિલ્મ સિમ્બાનું ગીત સાંભળ્યું. ગીતને સ્વર દેવ નેગી અને ગોલ્ડીએ આપ્યો હતો. તનિષ્ક બાગચીનું સંગીત હતું તથા શબ્બીર અહેમદ દ્વારા શબ્દરચિત આ ગીત હતું. ફરી સુરતી સિઝલર કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
3: હા, સુરત એફએમ.
2: કોણ બોલો?
3: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
2: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
3: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
2: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. સુરત એફએમ. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
5: કેમ છો? મજામાં?
4: કીજીએ સુરત એફએમ કે સાથ અપની દિલ કી બાત.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209। सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1
2: फैंटास्टिक फन फॉर फैमिली
1: 101.1 सूरत एफएम।
3: સુરતી સિઝલર કાર્યક્રમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું ફરી સ્વાગત છે. મિત્રો, જીવનમાં ઘણી વસ્તુઓ પૈસાથી ખરીદી શકાય છે, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને સાચો સાથ ખરીદી શકાતો નથી. દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ તો હોય જ છે, જેની હાજરીથી જીવનને એ વધુ સુંદર બનાવી દે છે. પરંતુ દરેકને એવો પ્રેમ મળે જ એવું જરૂરી પણ નથી, અને એટલે જ તો કદાચ કહેવાયું છે કે હર કિસી કો નહીં મિલતા યહાં પ્યાર જિંદગી મેં. તો ચાલો વર્ષ 2013 સાલમાં રિલીઝ થયેલ ફિલ્મ બોસનું આ સુંદર ગીત સાંભળીએ સુરતી સિઝલર કાર્યક્રમમાં. અરિજિત સિંઘ અને નીતિ મોહનના યુગલ સ્વરોમાં સ્વરબદ્ધ થયેલ આ ગીત છે, જેને સંગીતબદ્ધ કર્યું છે ચિરંતન ભટ્ટે અને શબ્દો લખ્યા છે મનોજ યાદવે.

મિત્રો, સંગીત, માહિતી અને મસ્તીથી ભરપૂર આજની સુરતી સિઝલર કાર્યક્રમની સફર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આજના સુરીલા ગીતો, રસપ્રદ જાણકારીઓ અને હળવી વાતોએ આપના દિવસને વધુ આનંદમય બનાવ્યો હશે. સંગીત માત્ર મનોરંજન જ નથી, પરંતુ મનને પ્રસન્ન રાખવાનો અને જીવનમાં નવી ઉર્જા ભરવાનું એક સુંદર માધ્યમ છે. તો મિત્રો, હંમેશા ખુશ રહો, સ્વસ્થ રહો અને જીવનના દરેક પળનો આનંદ માણતા રહો, અને સાથે સાથે તમારા પ્રિયજનો સાથે એ સુંદર ક્ષણોને વહેંચતા પણ રહો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા ઉત્સાહ, નવી માહિતી અને નવા સુરીલા ગીતો સાથે સુરતી સિઝલર કાર્યક્રમમાં. ત્યાં સુધી સાંભળતા રહો સુરત FM 101.1 FM.

આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર. બસ થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: यादों की महफिल कार्यक्रम में लेते हैं छोटा सा ब्रेक।
1: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
2: अरे मम्मी आंखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
1: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने। एकदम सिंपल,
3: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
4: पापा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
3: वाह एकदम फर्स्ट क्लास।
1: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
3: एटले?
1: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यू छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
3: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: વાતે હૈ પ્રેમ ગીત. ઇસ ફિલ્મ કા ગીત આવાઝ જગજીત સિંહ કી ઇન્દિવર કી રચના ઓર ઇસ ગીત કો સુરો મે ઢાલા હૈ જગજીત સિંહ ને.

0: સ્થાપિત કર્યું, સાંસ્કૃતિક પુનરુત્થાનની શરૂઆત કરી અને દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કર્યું. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ખૂબ જ કુશળતા, સંયમ અને દ્રઢ નિશ્ચય સાથે રાષ્ટ્રનું માર્ગદર્શન અને સંચાલન કર્યું છે.
1: आज माननीय प्रधानमंत्री जी भारत में डेमोक्रेटिकली इलेक्टेड लॉन्गेस्ट सर्विंग प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी आज हुए हैं. माननीय प्रधानमंत्री जी इसी तरीके से देश की सेवा करते रहे और देश का जो भविष्य बनाने का संकल्प उन्होंने लिया है, जिस भारत बनाने का संकल्प जो उन्होंने लिया है, तो संकल्प में हम सभी 140 करोड़ देशवासी संकल्प में जुड़े, ऐसी प्रार्थना.
0: કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ, નિર્મલા સીતારમણ અને રાજનાથસિંહ સહિતના નેતાઓએ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી બનતા આજે મળેલી કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રીના સન્માનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તમામ કેન્દ્રીય મંત્રીઓએ આજે મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ રાષ્ટ્રીય લોકશાહી સરકારના 12 વર્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા અંગેની ઉજવણી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને દિલ્હી સરકારના અન્ય મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ નવી દિલ્હીના એક મંદિરમાં પ્રાર્થના કરી. પત્રકારો સાથે વાત કરતા નીતિન નવીને જણાવ્યું કે આ નોંધપાત્ર નેતૃત્વ હેઠળ 25 કરોડ પરિવારોને ગરીબીમાંથી ઉપર લાવવામાં આવ્યા છે. શ્રી નવીને કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં પ્રધાનમંત્રીએ સમાજના દરેક વર્ગના કલ્યાણ અને વિકાસ માટે સતત કાર્ય કર્યું છે.
2: पिछले 12 सालों में जो उन्होंने कई कीर्तिमान बनाए, तो सबसे बड़ा विषय आज हमारा गरीब हमारा परिवार के मुख्य धारा के साथ जोड़कर काम कर रहा है, देश के विकास में काम कर रहा है. आज हमारा युवा पूरी तरह से उत्साह के वातावरण में, मैं मानता हूं कि 2013-14 का जो समय था एक निराशा का वातावरण में हमारा युवा था, आज हमारा युवा अपने आप को उत्साह और उम्मीद और आकांक्षाओं के साथ मोदी के साथ चलने पर तैयार.
0: પત્રકારો સાથે વાત કરતા રેખા ગુપ્તાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ પોતાનું આખું જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ઘરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોરે કહ્યું કે આ સિદ્ધિ શ્રી મોદીની દાયકાઓની સમર્પિત જાહેર સેવા અને નેતૃત્વનો એક સશક્ત પુરાવો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જાહેર સેવા એ સુશાસનનો સૌથી સાચો માપદંડ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં સંસ્કૃત સુભાષિતમ શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે જે વ્યક્તિ નમ્રતા, સમર્પણ અને ફરજની ભાવના સાથે સતત કામ કરે છે તે જ જનતાનો વિશ્વાસ મેળવે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે દેશમાં સીએનજીની કોઈ અછત નથી. તેમણે કહ્યું કે સરકાર ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ પીએનજીનો પુરવઠો વધારી રહી છે. શ્રી પુરીએ કહ્યું કે એલપીજી કનેક્શનને પીએનજી કનેક્શનમાં રૂપાંતરિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ખોટી માહિતી ફેલાવીને વૈશ્વિક પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ આ મહિનાની 30મી તારીખથી કાગળની ચલણી નોટો પાછી ખેંચી લેશે તેવી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ઘણી પોસ્ટનું સરકારે ખંડન કર્યું છે. સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો કે ચલણી નોટોને પ્લાસ્ટિકને ચલણી નોટોમાં બદલાશે. પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે આરબીઆઈ અનુસાર આ મહિનાના અંત સુધીમાં કાગળની ચલણી નોટો પાછી ખેંચવાની કે તેને પ્લાસ્ટિકની ચલણી નોટોથી બદલવાની કોઈ યોજના નથી. અફઘાનિસ્તાનના કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતોમાં પાકિસ્તાની સૈન્યના હવાઈ હુમલામાં 13 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના બાળકો હતા. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ હુમલાની નિંદા કરતા કહ્યું કે ગઈકાલે રાત્રે નાગરિકોના ઘરોની નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાની સૈન્યએ ફરી એકવાર અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે, તેને માનવતાવાદી ગુનો અને આક્રમકતાનું કૃત્ય ગણાવ્યું છે. બંને દેશોએ એકબીજા પર અસ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે રાજદ્વારી અને સ્થાનિક મધ્યસ્થી પ્રયાસો નિષ્ફળ ગયા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પણ વૈશ્વિક સકારાત્મક

0: તોડી પડાય બાદ કરવામાં આવી હતી. નાસાએ તેના આગામી આર્ટેમીસ 3 માટે ક્રુ તરીકે 3 અમેરિકન અવકાશયાત્રીઓ અને 1 ઇટાલિયન અવકાશયાત્રીના નામ જાહેર કર્યા છે. અવકાશયાત્રીઓ આવતા વર્ષના અંતમાં સ્પેસ એક્સ અને બ્લુ ઓરિજિનના ચંદ્ર લેન્ડર્સનું ભ્રમણકક્ષામાં પ્રથમ વખત પરીક્ષણ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકેની સેવા આપનાર નરેન્દ્ર મોદી બન્યા દેશના પહેલા પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન. એનડીએ દ્વારા આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલામાં બાળકો સહિત 12ના મોત. સકારાત્મક વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: કેનેડા દેશ તો આપ જાણતે હી હોંગે. કેનેડા કી ટોટલ પોપ્યુલેશન જીતની પક્કી છત બાંધી હૈ હમારે દેશ ને અપને ગરીબો કે સિર પર. 12 સાલ મે 4 કરોડ સે અધિક પીએમ આવાસો કા નિર્માણ હુઆ, કરોડો પરિવારો કા કલ્યાણ.
2: જબ એક પરિવાર કો અપના ઘર મિલતા तो उसका आत्मसम्मान बढ़ जाता है. वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

દરમિયાન એક યુવકને મૃત હાલતમાં બહાર કાઢ્યો હતો. 2 દિવસ બાદ શોધખોળ દરમિયાન બીજા યુવકનો મૃતદેહ પણ કોલવણ ગામ પાસેથી મળી આવ્યો. વલસાડ જિલ્લાના પારડીના સરોદી ગામમાંથી માદક પદાર્થના છોડ મળી આવ્યા છે. પોલીસે ખેતરમાંથી 37 લાખથી વધુની કિંમતના માદક પદાર્થના છોડનું વાવેતર ઝડપી પાડ્યું. એસઓજીની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ખેતરમાંથી અંદાજે 74 કિલોગ્રામ માદક પદાર્થના લીલા છોડ જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધારને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ભૂસ્તર વિભાગે ગેરકાયદે ખેતી રેતી ખનન કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે, જેમાં સુલવાળા વ્યાવલ નદીપટ વિસ્તારમાં બિનઅધિકૃત રેતી ખનન અને વહન કરતા કુલ 9 ડમ્પર, 1 યાત્રિક નાવડી, 1 મશીન અને 1 ટ્રેક્ટર કબજે કર્યા છે. ઝડપાયેલા મુદ્દામાલની અંદાજિત કુલ કિંમત આશરે 2 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
6: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
7: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

આ આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર. બરાબર સાંજના 4 વાગ્યા છે. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.

0: હમણાં જ પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે સાંભળી રહ્યા હતા. આ આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર. હવે પછીનો કાર્યક્રમ આજ કે મહેમાન, બસ થોડી જ વારમાં.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી

0: સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: साथ लाती है ढेर सारी यादें. यादों में एक अनोखी दुनिया होती है. जिंदगी की पुरानी तस्वीरें होती हैं यादों में. यादों की चौखट पर बैठ

0: મિત્રો, રાત્રિની નીરવ શાંતિમાં આ ગીત માણવાની મજા જ અનેરી છે. કાર્યક્રમને આગળ વધારીએ એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
4: कनाडा देश तो आप जानते ही होंगे. कनाडा की टोटल पॉपुलेशन जितनी पक्की छत बांधी है हमारे देश ने अपने गरीबों के सिर पर. 12 साल में 4 करोड़ से अधिक पीएम आवासों का निर्माण हुआ, करोड़ों परिवारों का कल्याण.
5: जब एक परिवार को अपना घर मिलता तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
6: श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानु चूकशो नहीं.
7: कीजिए सूरत FM के साथ अपनी दिल की बात.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209। सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
5: Welcome friends. ફરી આપનું સ્વાગત છે ગુજરાહુઆ જમાના કાર્યક્રમમાં, જેમાં આજે આપણે માણી રહ્યા છીએ 60ના દાયકાના ગીતો. શ્રોતા મિત્રો, રેડિયો એ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયું છે. આપણે જૂની યાદોને વાગોળી આનંદ અનુભવી શકીએ એવી રચનાઓ એમાં સાંભળવા મળે છે. આ મહિનાની 8મી તારીખે જ્યારે આકાશવાણીની 90 વર્ષની યાત્રા પૂર્ણ થઈ ત્યારે અતીતની અટારીમાં કંઈક ભૂલાયેલી યાદોનું સ્મરણ થઈ આવે. માણીએ ફિલ્મ દૂર ગગન કી છાંઓ મેંનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં, જેનું સંગીત જ નહીં પરંતુ શબ્દો પણ તેમના સ્વરચિત છે.

ખૂબ સુંદર રચના, જેને માણતા ખરેખર અતીતના સંભાળના થઈ આવે. મિત્રો, 60ના દાયકામાં ઘણી ફિલ્મો આવી, હિટ પણ નીવડી. કેટલીક ફિલ્મોને સફળતા ના પણ મળી હોય, પરંતુ સંગીતની સફરમાં ક્યારેય ઓટ નથી આવી. દરેક ફિલ્મોના ગીતો શ્રોતા મિત્રોના મન મોહ્યા જ છે. આવી જ એક સુપ્રસિદ્ધ રચના, જેને હવે માણીએ મહેન્દ્ર કપૂરના સ્વરમાં, ફિલ્મ હમરાઝમાંથી, જેને શબ્દો આપ્યા સાહિલ લુધિયાનવીએ અને સંગીત રવિનું.

મિત્રો, આજે પણ આ ગીત સાંભળીએ ને એટલે માનસપટ પર એના ચિત્રો દ્રશ્યમાન થવા માંડે. નીલું એટલે કે આસમાની રંગનું આકાશ, નીચે પહાડો અને વૃક્ષોથી સુશોભિત ધરતીમાં પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી હોય એમ લાગે. ગુજરાહુ આ જમાના કાર્યક્રમ અવિરત ચાલતો રહેશે, પણ દોસ્તો સમય છે એક નાનકડા વિરામનો, તો જોડાયેલા રહો, થોડી જ વારમાં ફરી મળીએ.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

રોજ સવારે 11 વાગે માણો અમારો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર ઓન્લી ઓન 101.1 સુરત FM.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
3: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
4: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 એફએમ. હવે સાંભળીએ અમારા આજના હવે પછીના અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા ઝરોખા અંતર્ગત બસ થોડી જ પળોમાં.

Fantastic fun for family. 101.1 MHz. વેલકમ અગેન ફ્રેન્ડ્સ. આજના ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં આપણે માણી રહ્યા છીએ 60ના દાયકાના કેટલાક સુપ્રસિદ્ધ ગીતો. સન 1961માં બનેલી ફિલ્મ જંગલીનું આ ગીત જેટલી વાર સાંભળીએ એટલી વાર એની મીઠાશ એટલી જ લાગે. રફી સાહેબની ગાયકીમાં દરેક શબ્દોનો ભાવ ઉભરીને આવે છે. તો ચાલો માણીએ આ ગીત, જેના શબ્દો હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિશનનું.

મિત્રો, આ જ રચના લતાજીના સ્વરમાં પણ એટલી જ મધુર લાગે છે. લતાજીના સ્વરની અદાયકી જ નોખી હતી. પ્રણય ગીત હોય કે દર્દસભર, તેઓ અનુભૂતિ સાથે રચનાને પ્રસ્તુત કરતા, જેથી જે ભાવ હોય એ સ્પષ્ટ રીતે ઉભરીને આવતા. આવી જ એક એમની દર્દસભર રચના માણીએ 1966માં બનેલી ફિલ્મ આમ્રપાલીમાંથી, શંકર જયકિશનનું સંગીત અને રચના શૈલેન્દ્રની.

0: મિત્રો, ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં સમય છે એક નાનકડા વિરામનો. સો સ્ટે ટ્યુન, વેલકમ બેક સૂન. હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
1: હા, સુરત એફએમ.
0: કોણ બોલો?
1: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
0: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
1: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
0: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. સુરત એફએમ. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
2: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
0: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

મિત્ર, શાંત વાતાવરણ હોય અને સંગીતના સુરો રેલાતા હોય ત્યારે અંતરના ઊંડાણમાં જે શાંતિનો અનુભવ થાય ને, એ આજે આપણે વિસરી રહ્યા છીએ. પ્રિયતમાના સૌંદર્યને વખાણતી રચનાઓ જે એ દિવસોમાં બની, એવી આજે બનવી મુશ્કેલ છે. માણીએ સરસ્વતી ચંદ્રની આ અદ્ભુત રચના, જેના શબ્દો અને સંગીત બંને મનમોહક છે. કલ્યાણજી આનંદજીનું સંગીત અને ઇન્દિવરની જોડીની આ રચનાને સ્વર આપ્યો મુકેશે. તો ચાલો માણીએ આ કાર્યક્રમનું અંતિમ પેશકશ.

મિત્રો, આ ગીત સાથે જ આજનો ગુજરાત હોવા જમાના કાર્યક્રમ પૂરો થાય છે, જેમાં આજે આપણે માણ્યા 1960ના દાયકામાં બનેલી કેટલીક રચનાઓ. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સાંજના 7 વાગી રહ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો ફોજી ભાઈઓનો કાર્યક્રમ જયમાલા.

નવી દિલ્હીમાં સપ્તાહ શિક્ષણ સંમેલન 2026ને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે એનઈપીએ વિદ્યાર્થીઓને પૂર્વ નિર્ધારિત શૈક્ષણિક માર્ગો સુધી મર્યાદિત રહેવાને બદલે તેમની યોગ્યતા અને આકાંક્ષાઓ સાથે સુસંગત શિક્ષણ મેળવવા સક્ષમ બનાવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે આજે ભારતીય નૌકાદળ માટે 20 અદ્યતન ક્ષમતાવાળા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જીએનએસએસ ઝામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. તેમાં ઓછામાં ઓછા 75% સ્વદેશી સામગ્રી હશે. સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન શ્રેણી હેઠળના આ કરાર પર સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહની હાજરીમાં નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સિસ્ટમો સેટેલાઇટ સિગ્નલ સંપાદન અને ટ્રેકિંગમાં વિક્ષેપ પાડીને સિગ્નલ સ્ટ્રુપિંગ અને ભ્રામક જામિંગ દ્વારા દુશ્મન જીએનએસએસ રિસીવરોની કામગીરીને નબળી પાડવા સક્ષમ છે. આ સિસ્ટમોના સમાવેશથી ઉચ્ચ જોખમી વાતાવરણમાં ભારતીય નૌકાદળના જહાજોની કાર્યકારી સલામતી વધશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બુલ્ગેરિયાના સોફિયા ખાતે રાષ્ટ્રીય ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે તેમણે હજારો વર્ષોની કલાકૃતિઓના નોંધપાત્ર સંગ્રહનું અવલોકન કર્યું અને બુલ્ગેરિયાએ તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના અનેક પાસાઓને કેવી રીતે સાચવ્યા છે તેની ઊંડી સમજ મેળવી. વિદેશમંત્રી સોફિયાની મુલાકાતે છે, જ્યાં તેઓ બુલ્ગેરિયન વડા સાથે મુલાકાત કરશે અને તેમના સમકક્ષ સાથે ચર્ચા કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી અને સંરક્ષણ મંત્રાલયે 20 અદ્યતન ક્ષમતાવાળા જીએનએસએસ ઝામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા. મહાઆરતી અને સ્વચ્છતા સહિતના કાર્યક્રમો દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરાયો. જામનગરમાં રિલાયન્સ અને મેટા AI ડેટા સેન્ટર વિકસાવાશે. અને વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014ના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો હતો, જેમણે 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો. હવે પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ 4399 દિવસનો છે. નવી દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે પ્રધાનમંત્રી મોદીને બિરદાવતો ઠરાવ પણ પસાર કરાયો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને અભિનંદન પાઠવતો એક પત્ર લખ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત આજે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના અડાલત ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થઈ પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના અવિરત વિકાસ માટે મંગલ કામના કરી. દરમિયાન આજે વડનગરમાં પણ અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંજે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી આજે રાજ્યભરના 18 વિવિધ ધાર્મિક સ્થળોએ એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરી રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આજે પ્રધાનમંત્રીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરે મહાઆરતીમાં જોડાશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, જેને અનુલક્ષીને રાજ્યમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. દરમિયાન કચ્છ જિલ્લાના અંજાર અને સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનમાં ખુલ્લામાં જમા થયેલો કચરો, પ્લાસ્ટિક અને સૂકા પાંદડાઓને એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરાયો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના ભોલાવ વિસ્તારમાં અને નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા મહાઅભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહેસાણા જિલ્લામાં શરૂ થયેલું પ્રગતિ પથ યાત્રા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર પહોંચી હતી, જેમાં સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સીજે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વડનગર ખાતે પ્રેરણા સ્કૂલ, હાટકેશ્વર મહાદેવ મંદિર અને મ્યુઝિયમ સહિત વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરી હતી. દરમિયાન જામનગરમાં પણ પ્રગતિ પથ યાત્રામાં જિલ્લાના 13 જેટલા ઉત્કૃષ્ટ પ્રકલ્પોની નાગરિકોને ઝાંખી કરાવાઈ હતી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને આજે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. 2169 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ પરિયોજના કોટેશ્વર અને અમદાવાદ હવાઈ મથકને જોડશે. કુલ 6 કિલોમીટરના આ કોરિડોરમાં 5 સ્ટેશન બનશે, જેમાં 4 એલિવેટેડ અને 1 ભૂગર્ભ સ્ટેશન સામેલ છે. આ અંગે વધુ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ફેઝ 2A કાર્યરત થયા પછી અમદાવાદ ગાંધીનગરમાં મેટ્રો રેલનું સક્રિય માળખું 77 કિલોમીટરથી વધુનું થઈ જશે.
1: મેટ્રો का ફેઝ 2A कोटेश्वर से लेके एयरपोर्ट तक का कॉरिडोर यानी आश्रम रोड, कोटेश्वर प्राचीन मंदिर, साबरमती और सरदार नगर एयरपोर्ट, इसमें 5 स्टेशन होंगे. 6 किलोमीटर का ये स्ट्रेच है और जो इम्पोर्टेंट इसमें पॉइंट है, सरदार पटेल स्पोर्ट्स एनक्लेव कॉमनवेल्थ गेम्स के लिए बन रहा है, उसको एयरपोर्ट से कनेक्टिविटी इस मेट्रो के माध्यम से मिलेगी. 4 साल में कम्प्लीट किया जाएगा इस प्रोजेक्ट को.
0: ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરાયો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે આજે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે, જે અનુસાર હવે પ્રતિ ખેડૂત 3,500 કિલો બાજરીની, જ્યારે મકાઈની 2,500 કિલો અને જુવારની 1,700 કિલોની ખરીદી થશે. શ્રી વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચી શકશે.
2: બાજરીની ખરીદી ખેડૂત દીઠ 2000 કિલો થતી હતી, હવે નિર્ણય કે 3500 કિલો ખરીદવાનો નિર્ણય કર્યો છે, એટલે કે 175 મણ એ ખેડૂતની બાજરી ખરીદવામાં આવશે. સાથે સાથે મકાઈ પણ 1500 કિલો ખરીદી થતી હતી, એની 2500 કિલો થશે, એટલે કે 125 મણ એ ખરીદવામાં આવશે. સાથે જુવાર 1000 મણ ખરીદાતી હતી, એ 1700 મણ એ ખરીદવામાં આવશે, એટલે કે 85 મણની ખેડૂત દીઠ ખરીદી એ ખેડૂતોના હિતમાં એક વધારાનો નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે.
0: પીએમજે એટલે કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,79,00,000 લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અંગેની વિગતો આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું, આ યોજના હેઠળ દર્દીઓને મહત્તમ સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી 2400થી વધુ મેડિકલ પ્રોસીજર સારવાર પદ્ધતિઓનો સમાવેશ કરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારે શરૂ કરેલી અનેક યોજનાઓથી મહિલાઓ પગભર થઈ રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં શરૂ કરાયેલી મિશન મંગલમ યોજનાથી મહિલાઓનું જીવન ધોરણ સુધર્યું છે. આ અંગે ડાંગ જિલ્લાના એક લાભાર્થીની પ્રતિક્રિયા સાંભળીએ.
3: દરેક સિઝનમાં અમે સિઝનરી વસ્તુ તૈયાર કરીને વેચાણ કરતા છે. અમે પહેલા તો 15,000 રિવોલ્ડિંગ ફંડ મળ્યા, ત્યારબાદ ઉત્કર્ષ યોજનાના 1,00,000 મળ્યા, ક્રેશ ક્રેડિટના 1,00,000 મળ્યા, ત્યારબાદ 2,00,000ના ક્રેશ ક્રેડિટ લીધા, 3,00,000ના ક્રેશ ક્રેડિટ લીધા. અત્યારે અમે 5,00,000ના અપ્લાય કરેલા છે. તો અમે અમારા સખી મંડળમાં બહુ સારું કામ ચાલતા છે. વરિષ્ઠના અમે 4-5 લાખ સુધી અમારા વેચાણ થઈ જતા છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ફોલો કરશો. જામનગરમાં રિલાયન્સ અને મેટા એઆઈ સક્ષમ ડેટા સેન્ટર વિકસાવાશે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ RIL અને મેટાએ તે માટેના કરાર પર સંમત થયા છે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ડિઝાઇન, બાંધકામ, ઉપયોગિતાના સંચાલન, પુનઃપ્રાપ્ય ઉર્જા, નેટવર્ક કનેક્ટિવિટી અને સંચાલિત સેવાઓ સહિતની સેવાઓ પૂરી પાડશે. 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું આ ડેટા સેન્ટર 2 વર્ષમાં તૈયાર થશે. આ ડેટા સેન્ટર મેટાની વૈશ્વિક માળખાગત સુવિધાઓ અને સેવા પૂરી પાડશે, તેમજ તેના મુખ્ય વ્યવસાય અને એઆઈ કમ્પ્યુટરની જરૂરિયાતોને સહાયરૂપ થશે. આનાથી વિશ્વવ્યાપી ડિજિટલ અને એઆઈ ઇકોસિસ્ટમમાં ભારતની વધતી જતી ભૂમિકા વધુ મજબૂત બનશે. વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર ટોળકીના 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડોની છેતરપિંડી કરતા આ શખ્સોને ગાંધીધામમાંથી ઝડપ્યા છે. આરોપીઓએ 105 બેંક ખાતાઓ દ્વારા 43 કરોડ 93 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ બેંક ખાતાઓ સામે કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે. આ મ્યુલ એકાઉન્ટનું નેટવર્ક ગાંધીધામથી શ્રીલંકા સુધી ફેલાયેલું હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદના ગ્યાસપુર મેટ્રો સ્ટેશન નજીક આગ લાગતા 60 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે. ફતેવાડી કેનાલની સમાંતર આવેલા 120-150 જેટલા ઝૂંપડાઓમાં આજે આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 16 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી. ઝૂંપડામાં આશરે 150-200 લોકો તાત્કાલિક બહાર નીકળી જતા જાનહાની ટળી છે.
4: તાત્કાલિક જેટલા જે ઝૂંપડાઓ છે મેટ્રો સ્ટેશન ની બાજુમાં, એ બધા મજૂરી કામ કરવા વાળા માણસો છે, એ કામે ગયેલા છે, અહીં કોઈ હાજરમાં છે નહીં, પણ એમને જે આજુબાજુ રહેતા હોય એમને બધા મદદ કરી અને તમામ પ્રકારના જે સામાન એમનો હતો જેટલો હાથમાં આવે એટલો લઈ લીધો છે અને સંપૂર્ણ આપણે આજ બુજાવી દીધી છે. અમારી જોડે અત્યારે 8-9 મોટા વ્હીકલો છે, 20,000 પાણી લીટર વાળા, 200 ની આસપાસના ઝૂંપડા ગણી શકાય અંદાજે. આગનું કારણ અમને હજુ કઈ જાણવા મળ્યું નથી.
0: રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભને કારણે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આજથી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું છે.
5: जो फोरकास्ट है अगले 7 दिन के लिए 8 से लेकर 14 जून तक, इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है. इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाए है जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट है वलसाड, दांग, दामन, दादरा नगर हवेली, और इसके आगे फिर अगले 7 दिन ऐसा ही रहेगा गुजरात का बारिश का स्थिति, हल्का से मध्यम बरसात रहेगा. डे 5 से इसमें आपका बरसात बढ़ने का संभावना रहेगा.
0: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ NHRC એ સુરતમાં ટાંકી સાફ કરતી વખતે 4 કામદારોના મૃત્યુના અહેવાલોની સ્વત નોંધ લીધી છે. અહેવાલ અનુસાર પીડિતો સલામતીના નિયમોનું પાલન કર્યા વિના ટાંકીમાં પ્રવેશ્યા હતા, ત્યારે આયોગે રાજ્યના મુખ્ય સચિવ અને સુરત પોલીસ કમિશનરને નોટિસ પાઠવી 2 અઠવાડિયામાં ઘટનાની વિગતનો અહેવાલ માંગ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા. મહાઆરતી અને સ્વચ્છતા સહિતના કાર્યક્રમો દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અને વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
6: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. હવે સાંભળીએ કાર્યક્રમ આપકે લીએ.

એફએમ અત્યારે અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં રાત્રિના 11:10 અને 14 સેકન્ડ્સ થઈ છે. આ સાથે જ અમારી આજની પ્રસારણ સભાનું સમાપન કરીએ. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55. ત્યાં સુધી આપની રેડિયો દો છેતલ ભટ્ટને અનુમતિ આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.